આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઇટાલી સહિતના 5 રાષ્ટ્રોનો પ્રવાસ પૂર્ણ કરીને પ્રધાનમંત્રી સ્વદેશ પરત ફર્યા. તામિલનાડુમાં સી જોસેફ વિજય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ત્રિપુરા, અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણી પ્રગતિની સમીક્ષા કરી. તમામ મદ્રેસામાં પ્રાર્થના ગીત તરીકે વંદે માતરમ ફરજિયાત ગાવાનો પશ્ચિમ બંગાળ સરકારનો આદેશ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના તેમના સત્તાવાર પ્રવાસના અંતિમ તબક્કામાં ઇટાલીની મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ નવી દિલ્હી પરત ફર્યા. ભારત અને ઇટાલીએ ગઈકાલે દ્વિપક્ષીય સંબંધોમાં એક મોટું પગલું ભરતાં તેમના સંબંધોને ખાસ વ્યૂહાત્મક ભાગીદારીમાં અપગ્રેડ કરવાની જાહેરાત કરી હતી. બંને દેશોએ કૃષિ, મહત્વપૂર્ણ ખનીજો, આયુર્વેદ, વિજ્ઞાન અને ટેકનોલોજી અને ભારતથી ઇટાલીમાં ભારતીય નર્સોની ગતિશીલતા સહિત અનેક ક્ષેત્રોમાં કરારો પર હસ્તાક્ષર કર્યા. બંને દેશોએ કર ગુનાઓ, મની લોન્ડરિંગ અને આતંકવાદી ભંડોળને રોકવા માટેના કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા. રોમમાં તેમના ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોની સાથે સંયુક્ત પ્રેસ નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ઇટાલી ડિઝાઇન અને તેની ચોકસાઈ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને ભારતની ઓળખ સ્કેલ, પ્રતિભા અને નવીનતાના પાવરહાઉસ તરીકે છે.

0: भावी साझेदारी को और सशक्त बनाने के लिए विस्तृत रूप से चर्चा की। भारत इटली ज्वाइंट स्ट्रेटेजिक एक्शन प्लान 2025-2029 हमारी साझेदारी को एक प्रैक्टिकल और फ्यूचरिस्टिक ढांचा प्रदान करता है। हम इस पर समयबद्ध तरीके से आगे बढ़ रहे हैं। हमारे साझा प्रयासों में द्विपक्षीय व्यापार 20 बिलियन यूरो के लक्ष्य की ओर तेजी से बढ़ रहा है।
1: તામિલનાડુમાં સી જોસેફ વિજયની આગેવાની હેઠળની સરકારે તેના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું, જેમાં કોંગ્રેસ પક્ષના 2 સભ્યો સહિત 23 નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો. આ સાથે મંત્રીમંડળની સંખ્યા વધીને 32 થઈ છે, જેમાં મુખ્યમંત્રી સી જોસેફ વિજયનો સમાવેશ થાય છે. કોંગ્રેસ હવે લગભગ 6 દાયકા બાદ રાજ્ય મંત્રીમંડળમાં પાછી ફરી છે. નવા મંત્રીમંડળમાં 4 મહિલા મંત્રીઓનો પણ સમાવેશ કરાયો છે. રાજ્યપાલ વિશ્વનાથ આર્લેકરે આજે લોકભવનમાં નવા મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે સરકારને ટેકો આપનારા ગઠબંધન પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. 16મી આસામ વિધાનસભાનું પહેલું સત્ર આજે બંધારણીય પરંપરા અને ભાષાકીય સમાવેશકતા પર ભાર મૂકતા શરૂ થયું. પ્રોટેમ સ્પીકર ચંદ્રમોહન પટોવારીએ ગૃહની અધ્યક્ષતા કરી અને નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવ્યા. એક મહત્વપૂર્ણ પગલામાં આસામના વિવિધ ભાષાકીય વારસાને માન આપવા માટે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માની વિનંતીને પગલે વિધાનસભાએ આદિવાસી ધારાસભ્યોને તેમની માતૃભાષામાં શપથ લેવાની મંજૂરી આપી હતી. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નવી દિલ્હીમાં ત્રિપુરા, અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણી પ્રગતિની સમીક્ષા કરી. તેમણે ટકાઉ કાર્યક્ષમ રાજમાર્ગો સુનિશ્ચિત કરવા માટે સમયસર અમલીકરણ અને અદ્યતન તકનીકોનો સ્વીકાર કરવા પર ભાર મૂક્યો, જેથી જોડાણ અને મુસાફરોની સુવિધાને મજબૂત બનાવી શકાય. તેમણે અધિકારીઓને માર્ગ સલામતી અને ટકાઉપણું જાળવી રાખવા માટે નિવારક પગલાં અને મજબૂત પ્રતિભાવ પ્રણાલીઓ સાથે ચોમાસા ની સંપૂર્ણ તૈયારી સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યા હતા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને દક્ષિણ કોરિયાના દેશભક્તિ અને વયોવૃદ્ધ બાબતોના મંત્રી ક્વોન ઓહ યુલે આજે સિઓલમાં ભારતીય યુદ્ધ સ્મારકનું સંયુક્ત રીતે ઉદઘાટન કર્યું. કોરિયન યુદ્ધના 75 વર્ષ નિમિત્તે સ્મારક કાર્યક્રમોના ભાગરૂપે બનાવવામાં આવેલ આ સ્મારક ભારતીય સેનાની 60 પેરાફિલ્ડ એમ્બ્યુલન્સ અને યુદ્ધ દરમિયાન ભારતની કસ્ટોડિયન ફોર્સ દ્વારા પ્રદર્શિત કરાયેલી હિંમત, બલિદાન અને માનવતાવાદી સેવાને શ્રદ્ધાંજલિ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે. પોતાના ભાષણમાં સંરક્ષણ મંત્રીએ કોરિયન દ્વીપકલ્પ પર શાંતિ અને માનવતાવાદી સહાયમાં ભારતના યોગદાનને યાદ કર્યું. તેમણે બંને દેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભારતે ક્ષય રોગને નાબૂદ કરવા માટે વિશ્વનો સૌથી મોટો સ્ક્રીનિંગ અને પ્રારંભિક તપાસ કાર્યક્રમ શરૂ કર્યો. આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ જીનીવામાં વિશ્વ આરોગ્ય સભાના 79મા સત્ર દરમિયાન ફેફસાના આરોગ્ય તપાસ પર મંત્રી પરિપ્રેક્ષ્ય પર એક કાર્યક્રમમાં સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં ટીબી અને અન્ય ફેફસાના રોગો માટે આધુનિક પરીક્ષણ સુવિધાઓનો નોંધપાત્ર રીતે વિસ્તાર કરવામાં આવ્યો છે. આ સાથે ખાસ કરીને અંતરિયાળ અને પછાત વિસ્તારોમાં પરીક્ષણમાં વિલંબ ઘટાડવા, મોલેક્યુલર પરીક્ષણ પ્લેટફોર્મ, છાતીના ડિજિટલ એક્સરે, એઆઈ આધારિત ડાયગ્નોસ્ટિક ટૂલ્સ અને સ્ક્રીનિંગ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ જેપીસીના સભ્યોએ આજે ગુજરાતના ગાંધીનગરમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. રાજ્યના પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે સમિતિના સભ્યોએ ગિફ્ટ સિટી ક્લબ ખાતે આ પ્રતિનિધિમંડળ સાથે વિવિધ મુદ્દા પર ચર્ચા કરી. હવે વરિષ્ઠ પત્રકારો સાથે સંવાદ કર્યા બાદ સમિતિ બપોરે પત્રકાર પરિષદમાં સંબોધન કરશે. ઉલ્લેખનીય છે કે એક રાષ્ટ્ર એક ચૂંટણી વિધેયક અંગે ગુજરાતનો મત જાણવા લોકસભા સાંસદ પીપી ચૌધરીના વડપણ હેઠળની જેપીસીના સભ્યો મંગળવારથી ગુજરાતના પ્રવાસે છે. ગઈકાલે ગુજરાત સરકારે આ વિધેયકને સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું હતું. કેન્દ્રીય જાહેર સેવા આયોગ યુપીએસસીએ ભુવનેશ્વર, કાનપુર અને મેરઠ ખાતે 3 નવા પરીક્ષા કેન્દ્રો શરૂ કર્યા છે. સિવિલ સર્વિસીસની પ્રિલિમિનરી પરીક્ષા 2026 માટે

0: પરીક્ષા કેન્દ્રો પર ભીડ ઓછી કરવાના પ્રયાસ રૂપે આ કેન્દ્ર શરૂ કરાયા છે. આ કેન્દ્રોના ઉમેરા સાથે પ્રિલિમિનરી પરીક્ષા માટેના કુલ કેન્દ્રોની સંખ્યા 80થી વધીને 83 થઈ છે. યુપીએસસીના જણાવ્યા અનુસાર લગભગ 23,000 ઉમેદવારોએ આ નવા કેન્દ્રો ઉપર અરજી કરી છે. યુપીએસસીને આ વર્ષે સિવિલ સર્વિસીસની પ્રારંભિક પરીક્ષા માટે કુલ 8,19,000થી વધુ અરજીઓ મળી છે. ગ્રાહકો, વ્યાવસાયિકો અને સૌંદર્યલક્ષી ક્લિનિક્સ દ્વારા કોઈપણ કોસ્મેટિક પ્રોડક્ટનો ઇન્જેક્શન તરીકે ઉપયોગ કરવાની પરવાનગી નહીં હોવાનું સરકારે જણાવ્યું છે. કેન્દ્રીય ડ્રગ્સ માનક નિયંત્રણ સંસ્થા CDSCOએ કહ્યું કે કોસ્મેટિક્સ ફક્ત માનવ શરીર પર બહારથી જ ઉપયોગ કરવા માટે છે. તેના વેચાણ અને વિસ્તરણ માટે કોસ્મેટિકનું ઉત્પાદન અને આયાત કોસ્મેટિક નિયમો 2020ની જોગવાઈઓ હેઠળ નિયંત્રિત થાય છે. સંસ્થાએ કહ્યું કે કોસ્મેટિક્સ ફક્ત સફાઈ, સુંદરતાને પ્રોત્સાહન આપવા અથવા માનવ શરીરના દેખાવમાં ફેરફાર કરવા માટે છે. કોસ્મેટિક ઉત્પાદનોમાં પ્રતિબંધિત ઘટકોનો ઉપયોગ, લેબલ પર ભ્રામક દાવાઓ, સારવાર માટે કોસ્મેટિકનો ઉપયોગ અને ઇન્જેક્શન દ્વારા તેના ઉપયોગ કાયદા અને નિયમોનું ઉલ્લંઘન છે. પશ્ચિમ બંગાળ સરકારે જાહેરાત કરી છે કે હવે તમામ મદરેસામાં પ્રાર્થના ગીત તરીકે વંદે માતરમ ફરજિયાત રહેશે. મદરેસા શિક્ષણ વિભાગે એક નિર્દેશ જારી કર્યો જેમાં કહેવામાં આવ્યું છે કે હવેથી લઘુમતી બાબતો અને મદરેસા શિક્ષણ વિભાગ હેઠળની સંસ્થાઓમાં વિદ્યાર્થીઓએ વર્ગો શરૂ કરતા પહેલા વંદે માતરમ ગાવાનું રહેશે. આ નવો આદેશ અગાઉની માર્ગદર્શિકા અને પ્રથાઓમાં પરિવર્તન દર્શાવે છે. આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સ આજે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ પ્લે ઓફમાં સ્થાન મેળવી ચૂક્યું છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં 4th સ્થાન માટે તનતોડ મહેનત કરશે. કોલકાતા નાઇટ રાઇડર્સે ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સ સામે 4 વિકેટથી વિજય મેળવીને પ્લે ઓફમાં પોતાની આશા જીવંત રાખી હતી. વરસાદથી પ્રભાવિત મેચમાં 148 રનના લક્ષ્યનો પીછો કરતા કોલકાતા નાઇટ રાઇડર્સે 7 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઇટાલી સહિતના 5 રાષ્ટ્રોનો પ્રવાસ પૂર્ણ કરીને પ્રધાનમંત્રી સ્વદેશ પરત ફર્યા. તમિલનાડુમાં સી જોસેફ વિજય સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ત્રિપુરા, અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમના વિવિધ રાજમાર્ગોની ગુણવત્તા અને જાળવણીની પ્રગતિની સમીક્ષા કરી. તમામ મદરેસામાં પ્રાર્થના ગીત તરીકે વંદે માતરમ ફરજિયાત ગાવાનો પશ્ચિમ બંગાળ સરકારનો આદેશ. અને આઈપીએલ ક્રિકેટમાં ગુજરાત ટાઇટન્સનો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી મુંબઈ. અમિતા બડે રાષ્ટ્રીય બાતમ્યા દેતા હે. 5 દેશાંચા દૌરા યશસ્વીરીત્યા પૂર્ણ કરૂન પ્રધાનમંત્રી કાલ નવી દિલ્હીત પરતલે. ઇટલીમધ્યે ઉભયપક્ષી વ્યાપક સહકાર્યાસાઠી ઝાલે મહત્વાચે કરાર. મહામાર્ગાંચ્યા આધુનિક બાંધકામામુળે દેશાત દળણવળણાચં ચિત્ર વેગાનં પાલટત અસલ્યાચં કેન્દ્રીય રસ્તે વાહતૂક મંત્ર્યાંચં પ્રતિપાદન. ઇબોલા વિષાણુ પ્રાદુર્ભાવાબાબત આરોગ્યસેવા મહાસંચાલનાલયાચા દક્ષતેચા ઇશારા જારી. આણી ઝારખંડમધ્યે 27 નક્ષલવાદ્યાંચં આત્મસમર્પણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશાંચા દૌરા યશસ્વીરીત્યા પૂર્ણ કરૂન કાલ નવી દિલ્હીત પરતલે. મોદી યાંની ઇટલીચ્યા પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની યાંચ્યાશી શિષ્ટમંડળ સ્તરાવર ચર્ચા કેલી. યા દૌર્યાત ભારત આણી ઇટલીને આપલે સંબંધ વિશેષ સામરિક ભાગીદારીપર્યંત વાઢવણ્યાची ઘોષણા કરણ્याबरोबरच व्यापार, गुंतवणूक, तंत्रज्ञान, संरक्षण, स्वच्छ ऊर्जा आणि धोरणात्मक भागीदारी या क्षेत्रांमधील सहकार्य वाढवण्यावर या बैठकीत भर देण्यात आला. त्याचबरोबर दोन्ही देशांनी कृषी, महत्वपूर्ण खनिजे, आयुर्वेद, विज्ञान आणि तंत्रज्ञान तसंच भारतीय परिचारकांना भारतातून इटलीमध्ये ये जा करण्यासाठी सुविधा देण्यासह इतर मुद्द्यांवर देखील सामंजस्य करार केले. दरम्यान प्रधानमंत्री नरेंद्र मोदी यांना रोम इथं अन्न आणि कृषी संघटनेच्या मुख्यालयात प्रतिष्ठेचे अॅग्रिकोला पदक प्रदान करण्यात आलं. मोदी यांनी हा सन्मान भारतातले शेतकरी, पशुपालक, मत्स्यशेती करणारे बांधव, कृषी शास्त्रज्ञ आणि कामगारांना समर्पित केला. या सन्मानाबद्दल संरक्षण मंत्री राजनाथ सिंह, गृहमंत्री अमित शाह, अर्थमंत्री निर्मला सीतारामन यांनी मोदी यांचं अभिनंदन केलं आहे. ભારતીય

આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ, એકદમ ખરા સોના જેવો ગીત ગુરુજરી. આજે આપની સાથે છે હું તરુલતા કરોડિયા. તમામ મિત્રોને તરુલતા કરોડિયાના સસ્નેહ નમસ્કાર.

મિત્રો, ઘણીવાર આ ડાયલોગ સાંભળ્યો છે, એકલા જ આવ્યા છે, એકલા જ જવાના, ખાલી હાથ આવ્યા હતા, ખાલી હાથ જવાના, શું લઈ જવાનું છે? પણ મિત્રો, શું આ વાત સાચી છે? તમને શું લાગે છે? કારણ કે આપણે એકલા આવ્યા હતા એ વાત તો સાવ સાચી. જીવનના 7, 8, 9 દાયકા આપણે આ ધરતી પર રહ્યા અને આ ધરતી પર આપણે અનેક સંબંધો અને અનેક લોકો સાથે જોડાયા. કેટલાક લોકોના દિલમાં ઘર કર્યા, કેટલાકની સાથે લાગણીથી જોડાયા, કેટલાકની સાથે દુશ્મનીથી જોડાયા અને કેટલાકની સાથે દોસ્તીથી જોડાયા. શું તમારા ચાલી જવાથી એ લોકો તમને ભૂલી જશે? કે પછી તમારી યાદોને, તમારી વસ્તુઓને સંગ્રહ રાખશે? મિત્રો, આપણે આપણા ઘરમાં અનેક દાયકાઓથી અનેક વસ્તુઓ સાચવી રાખી છે. જુઓ, તમારા ઘરમાં કોઈ એવી વસ્તુ પડી હશે જે દાયકાઓથી સચવાયેલી છે. દાયકાઓથી તમે એ વસ્તુને વાપરી નથી અને હજી બીજા અનેક દાયકા તમે એ વસ્તુને વાપરવાના નથી, કારણ કે એ વસ્તુની સાથે તમારી લાગણી જોડાયેલી છે. કદાચ એવું બને કે તમારા માં બાપ અત્યારે ન હોય અને એમના કપડાં, એમના ચશ્મા, એમની લાકડી, એમનો કોઈ દાગીનો, એમની કોઈ યાદ, એમના કોઈ ફોટોગ્રાફ્સ તમારી સાથે હોય. તમે એ દાયકાઓ સુધી સાચવો. મિત્રો, હાલમાં જ મારી એક બહેનપણી મળી હતી અને એના મમ્મી હવે નથી રહ્યા, એટલે રડતા રડતા એણે કહ્યું કે લોકોએ મને બહુ કહ્યું કે મરેલા માણસોના કપડાં કે કોઈ વસ્તુ ઘરમાં ન રાખવા જોઈએ. પરંતુ એ લોકો માટે એ મરેલી વ્યક્તિ છે, મારા માટે તો એ જીવંત છે. હજી સુધી એ મારી સાથે શ્વસે છે, મારી સાથે જીવે છે. એના કપડાં મેં સાચવી રાખ્યા છે, એના દાગીના મેં સાચવી રાખ્યા છે, એણે લખેલા પત્રો મેં સાચવી રાખ્યા છે, એણે આપેલા ગ્રીટિંગ કાર્ડ્સ મેં સાચવી રાખ્યા છે. તો મિત્રો, તમારા ઘરમાં દાયકાઓથી સચવાયેલી આવી કઈ કઈ વસ્તુઓ છે? જરા નજર કરો અને ફોન ઉપાડો. નંબર 0224515414, 0224515414.

આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ ગીત ગુર્જરી. મિત્રો, ગીત ગુર્જરી કાર્યક્રમમાં વિનોદભાઈ મકવાણાનો ફોન હતો. એમનું કહેવું છે કે હાલમાં ગામડાનું જૂનું ઘર જ્યારે રિપેર કરવા કાઢ્યું ત્યારે એમના દાદીએ જ્યારે એમના પપ્પાનો જન્મ થયો હતો ત્યારે પોતાના હાથે ગોદડી નાનકડી જે બાળક માટે બનાવવામાં આવે છે સુવડાવવા માટે એ બનાવી હતી એ મળી આવી અને એ તેઓ મુંબઈ લઈ આવ્યા છે અને એને એમણે દાદીના જમાનાની આ ગોદડી જ્યારે એમના પપ્પાનો જન્મ થયો હતો સાચવીને રાખી છે. ક્યાં વાત હે વિનોદભાઈ. મિત્રો, પહેલો પ્રેમ, સામેથી મળેલું ગુલાબનું ફૂલ, ગુલાબનું એ ફૂલ પુસ્તકમાં ક્યાંક મુકાઈ જાય છે અને વર્ષો પછી જ્યારે પુસ્તક ખુલે છે ત્યારે એમાં નીકળેલી આ સુકાયેલી ગુલાબની પાંદડી કોઈકની યાદ અપાવીને જતી હોય છે. લતા મંગેશકર, એમણે જ્યારે પહેલી કમાણી કરી ત્યારે એ પહેલી કમાણીમાંથી એમણે હીરાની અંગૂઠી ખરીદી જે એમને ખૂબ પ્રિય હતી કારણ કે એ એમની પહેલી કમાણીની યાદ હતી એટલે એ એમણે જીવનભર સાચવી રાખી.

હતી, એ જ અને એમની અનેક પ્રિય સાડીઓ પણ હતી જે એમણે સાચવી રાખી હતી. તો મિત્રો, દાયકાઓ સુધી આપણે અનેક વસ્તુઓને સાચવી રાખતા હોય છે કારણ કે એની પાછળ કોઈ યાદ હોય છે, કોઈ લાગણી હોય છે, કોઈક મમત્વ હોય છે. અને દાયકાઓ સુધી સાચવેલી આ વસ્તુને આપણે દાયકાઓ સુધી વાપરી પણ નથી, વાપરવાના પણ નથી, પરંતુ એક યાદગીરી તરીકે એ સચવાઈ રહી છે કબાટના કોઈ ખૂણે, ઘરના કોઈ ખૂણે. તો આપના ઘરમાં આવી કોઈ યાદ હોય તો આપ મને ફોન કરી શકો છો. નંબર છે 0224515414, 0224515414.

आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम गीत गुर्जरी। मित्रों गीत गुर्जरी कार्यक्रम में हीरावंती बेन शाह नो फोन हतो अने तेवो फोन पर ध्रुसके ध्रुसके रड़ी पड़ा। खूब इमोशनल थई गया हता तेवो। एमनो केवो हतो के 23 वर्ष थया एमना पति ने जईने, पतिना एमआरआई रिपोर्ट पण एमने हजी साचवी राख्या छे, कारण के एमने एवुं लागे छे के एमआरआई रिपोर्ट थी एमना शरीरना अंदरनो भाग तेओ जोई शके। दांतनुं चोकठुं, जे शर्ट पीस हता जे एमने सीवड़ाव्या नहोता, हजु सीवड़ावाना हता एवा शर्ट पीस, एमना शर्ट, एमनी बधी ज यादो, एमनी कोई ज वस्तु एमने नथी करी। एक कबाट में बधुज गोठवाई गयो छे। अने ज्यारे याद आवे, मित्रों ज्यारे याद आवे, आ शब्द ज खोटो छे, कारण के याद तो त्यारे आवे ने ज्यारे भूलाया होय। सतत पोतानी साथे 23 वर्ष थी તેઓ સ્વશી રહ્યા છે। મિત્રો આને કહેવાય સાચું સપણ। એમની વાતોથી હું પણ ખૂબ ઇમોશનલ થઈ ગઈ। ત્યારબાદ રમેશભાઈ ઠક્કરનો ફોન આવ્યો। એમનું કહેવું છે કે એક બેન, માના ઉંમરના બેન, એમને ભણાવવા આવતા એમણે એની છબી સાચવી રાખી છે। મિત્રો બોલિવૂડમાં અનેક કલાકારો પ્રોડ્યુસરો પોતાની ફિલ્મોના પોસ્ટર સાચવીને રાખતા હોય છે, અને આ પોસ્ટર આગળ જતા ફિલ્મના ઇતિહાસ લખતી વખતે કામ આવતા હોય છે। મિત્રો મોહમ્મદ રફી, એમને અનેક એવોર્ડ્સ મળેલા। આ એવોર્ડમાં એમણે 1 રૂપિયાને ફ્રેમ કરાવીને એવોર્ડની વચ્ચે મૂક્યો છે। એમનું કહેવું હતું કે આ એમની પહેલી કમાણીનો રૂપિયો છે જેને એમણે ફ્રેમ કરાવીને મૂકી દીધો છે। એકવાર નૌશાદ સાહેબ એમના ઘરે આવ્યા અને એમણે મોહમ્મદ રફીને પૂછ્યું, અરે ભાઈ આ 1 રૂપિયાને કેમ ફ્રેમ કરાવ્યો છે? ત્યારે મોહમ્મદ રફીએ એવો જવાબ આપ્યો, હું ક્યાંથી આવ્યો હતો, ક્યાંથી મારી સફર શરૂ થઈ એ મને હંમેશા યાદ રહે ને, એના માટે મારી પહેલી કમાણીનો આ પહેલો રૂપિયો મેં ફ્રેમ કરાવીને રાખ્યો છે।

આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ ગીત ગુર્જરી. ગીત ગુર્જરી કાર્યક્રમમાં આજે આપની સાથે છે હું તરુલતા કરોડિયા. મિત્રો, ગીર સોમનાથથી હરિલાલભાઈનો ફોન હતો. એમનું કહેવું છે 1998માં એમના દાદી ગુજરી ગયા. એમના દાદી મોતીના પોપટ, મેના, ઘરેણા એવું બધું બનાવતા. આ મોતીના બધા જ દાગીના, મેના, પોપટ, પક્ષીઓ એમણે સાચવી રાખ્યા છે. દાદીની એક નાનકડી પેટી હતી એ પણ એમણે સાચવી રાખી છે. એટલું જ નહીં, એક આનો, બે આનો, ચાર આના, આઠ આના, આ બધા આનાઓ પણ એમણે સાચવી રાખ્યા છે. જ્યારે પણ તેઓ આ વસ્તુઓને સ્પર્શ કરે છે ત્યારે એઓ એવું અનુભવે છે કે એમના દાદી એમની સાથે છે. ક્યા બાત. જતીન દરજીભાઈનું કહેવું છે કે તેઓ ડાયરી લખે છે અને 5-6 પેઢીના વડવાઓના જન્મ તારીખ, એમના નામ, એમની મૃત્યુતિથી બધું જ એમણે લખ્યું છે. અને આ રોજનીશીમાં તેઓ બધા કિસ્સાઓ તો નથી લખતા, પરંતુ ઘણા બધા કિસ્સાઓ લખ્યા છે. એટલે ભવિષ્યમાં જ્યારે કોઈ આ ડાયરી ખોલીને વાંચશે ત્યારે એમને ઘણી બધી માહિતી આમાંથી મળશે. ગુજરાતી હાસ્ય કલાકાર રમેશ મહેતા, એમણે પોતાનો બાયોસ્કોપ સાચવીને રાખ્યો હતો. બાળપણમાં આ બાયોસ્કોપમાં અનેક ફિલ્મો જોઈ હતી અને એમને એવું લાગતું કે આ બાયોસ્કોપ જ એમની ઓળખ છે. એટલે રમેશ મહેતાએ આ બાયોસ્કોપ હંમેશા પોતાની સાથે સાચવી રાખેલો. અરવિંદ ત્રિવેદી રામાયણમાં રાવણનો રોલ કર્યો, પરંતુ હતા સાચા રામ ભક્ત અને શિવ ભક્ત. ગુજરાતના ઈડર ખાતેના એમના ઘરમાં એમણે એક સરસ મજાનું રામ મંદિર બનાવ્યું, રામની મૂર્તિ સ્થાપિત કરી, સોના ચાંદીના અનેક મૂર્તિઓ એમણે સ્થાપિત કરી અને દિવાલ પર શિવ તાંડવ કૂતરાવ્યું. મિત્રો, આમ અનેક લોકો અનેક યાદોને પોતાની સાથે સાચવી રાખતા હોય છે. જો આપે પણ અનેક દાયકાઓથી આવી જ કોઈક વસ્તુ સંગ્રહી રાખી હોય તો તરત જ ફોન ઉપાડજો. નંબર છે 0224515 4134, 0224515 4135.

मित्रों राजेशभाई दरजी नो फोन हतो, एमणे कह्युं के एमना दादा बीड़ी पीता ए चीलम एमणे साचवी राखी छे। दादानी घड़ियाळ जे बेटरीथी सेलथी न चाले, हाथेथी काटा तमारे फेरवाना होय एवी घड़ियाळ एमणे साचवी राखी छे। पोताना पिताए जयरे बॉबी फिल्म आवेली त्यारे बाइक लीधेलू, बॉबी फिल्म में जे बाइक वापरेलू हीरोए ए बाइक एमणे लीधुं हतुं, ए बाइक हजी साची राख्युं छे। एटलू ज नहीं, जयरे बकरा चरावा जता 1948 में त्यारे बे आनानी पावती एमणे कई काढ़ेली, ए बे आनानी पावती ने पण एमणे लेमिनेट करावीने राखी छे। 1974 में करेलू परवानू એ પણ એમણે હજી સુધી સાચવીને રાખ્યું છે। તો પિયુષભાઈ ગાંધીનો ફોન હતો અને એમણે કહ્યું કે એમના મમ્મીની પર્સ એમણે સાચવી રાખી છે, જે લગભગ 100 વર્ષ જૂની છે, ચીથરેહાલ અવસ્થામાં થઈ ગઈ છે, પરંતુ એ પર્સને એક વરદાન છે કે એ પર્સ ક્યારેય ખાલી થતું નથી, અને એમણે પોતાની આરામ ખુરશીને પણ સાચવી રાખી છે। તો સરદાર પટેલે પોતાના કપ પ્લેટ થાળીને સાચવી રાખ્યા હતા। ધીરુબેન પટેલે પોતાના આધ્યાત્મિક ગુરુ ભગવાન શ્રી રમણ મહર્ષિ એમનો એક મોટો ફોટો સાચવીને રાખ્યો છે। તો કસ્તુરબા ગાંધીની વાત કરીએ તો એમની 5 લીલા રંગની બંગડીઓ એમને ખૂબ પ્રિય હતી અને તેઓ આ બંગડીઓ હંમેશા પહેરી રાખતા। આ બંગડીઓ એમણે સાચવી રાખી હતી છેલ્લે સુધી। એટલું જ નહીં, ગાંધીજી જ્યારે જેલમાં હતા ત્યારે તેઓ ચરખો કાંતીને એમણે કસ્તુરબા ગાંધીને એક લાલ બોર્ડરવાળી સરસ સાડી ચરખા પર કાંતીને આપેલી, અને આ સાડી એમને ખૂબ પ્રિય હતી જે એમણે છેલ્લે સુધી સાચવીને રાખી હતી।

મિત્રો, આ સાથે જ મને તરુલતા કરોડિયાને આપો હવે રજા, પણ હા, ફરી મળવાના વચન સાથે. નમસ્કાર. 4 વાગે આપ સાંભળશો સમાચાર.